ચિત્રમાં પટાવડા પોતા પોતાના નંબર વન સુંદર ચિત્રમાં તૈયાર થાય છે. તો અડપર અનુસાર ઘણા બધું મળી થાય. મોટી ગીત હા કે નિકાલ તો પહેલા તો ફરક દુષ્કર ફરક ધારા.